નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ ગઈ મજામાં હશે બીજા સની સાથે. ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાયો

રીતે બધાને મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શુક્રવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 14 ઓગસ્ટ અને સ્ટુડિયોની ઘરેણમાં 10:15 વાગી ચૂક્યા છે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 વાગ્યા સુધી. તો કહેવાય છે ને કે ભાઈ જિંદગીના કઠિન રસ્તાઓ એ જ આપણને શીખવે છે કે તમારા પોતાના પગ પર તમે ભરોસો કેટલો કરો છો. એટલે કહેવાય ને લાઈફમાં જ્યારે કઠિન રસ્તાઓ આપણને એ જ શીખવાડે છે કે તમારા પગ પર તમે કેટલા ભરોસો કેટલે ટ્રસ્ટ કરી શકો છો, કે ગમે તેટલું કંઈ પ્રોબ્લેમ આવે તો તમે તમારા પર કેટલો વિશ્વાસ છે, ટ્રસ્ટ છે કે તમે એનાથી આગળ પણ વધી શકો છો. તો ચાલો એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ ભાઈ. સુંદર મજાના એલ્બમમાંથી ઉડાન છું એલ્બમમાંથી લેવામાં આવેલું ગીત તમારા માટે.

ભાઈ આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્લેણમાં 10:05 થઈ ગઈ છે અને હું છું અમિતાને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો મારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારે અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ફરીથી ઉડાન છો એલ્બમમાંથી લેવામાં આવેલું તમારા માટે.

અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને સ્ટુડિયોની ગલીમાં 10:16 થઈ ગઈ છે. તો આપણે વાત કરીએ તો ભાઈ વ્યક્તિની, તો કોઈ વ્યક્તિને લગાવ એટલો પણ ના રાખો કે એને ક્યાંય ફરક ના પડે કે અને તમે ક્યાં ચેન પડે. એટલે કહેવાય છે ને, કોઈ પણ વ્યક્તિને એટલો બધા લગાવ ના લગાડો કે એને કંઈક ડિફરન્સ ના કરે કે તમે ક્યાં છો, ક્યાં નથી, શું કરો છો, ક્યાં શું નથી કરતા. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ઈશ્વર મજુમદારના અવાજમાં લેવામાં આવેલું

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગળામાં 10:25 થઈ ગઈ છે. તો આપણે વાત કરીએ તો ભાઈ, આંખમાં પડેલું તણખલું અને પગમાં વાગેલો કાંટો અને રૂમાં દબાયેલી જ્યારે આગ કરતાં પણ ભયંકર સૌથી વધારે શું છે ખબર છે? માનવીના મનમાં જે છુપાયેલો પાપ હોય છે. એટલે કહેવાય ને કે જ્યારે આંખમાં જ્યારે પડેલું તણખલું અને પગમાં વાગેલા કાંટા અને રૂમાં દબાયેલી આગ કરતાં પણ સૌથી વધારે ભયંકર છે ભાઈ વ્યક્તિના મનમાં જે પાપ છુપાયેલું હોય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લે. હા, જે એલ્બમમાંથી લેવામાં આવેલું

બધું સેટ છે ને યાર. સિગરેટ મૂકી, દારૂ મૂક્યો, આળસ મૂકી, થયા દુખી, નામ કર્યું, કામ કર્યું, કાજ કર્યું, બસ ખાધું પીધું ને રાજ કર્યું.

0: Oh shit, sorry.
1: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલિયારમાં 10:31 થઈ ગઈ છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ સમય બદલાય ત્યારે પોતાના પણ પારકા બની જાય છે, અને એટલે હવે દિલથી નહીં પણ સમજદારીથી સંબંધ રાખવો જરૂરી છે. એ કહેવાયને છે કે જ્યારે ટાઈમ બદલાય છે ને તે ટાઈમની સાથે સાથે જે આપણે પોતાના પણ છે ને એ ક્યારે પારકા બની જાય છે તે આપણને ખબર નથી પડતી. એટલા માટે કહેવાય છે ને કે હવે દિલથી નહીં પણ સમજદારીથી જ્યારે આપણે સંબંધ બનાવીએ છીએ ને તે વધારે સારું કહેવાય છે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગીતારી રબારીના અવાજમાં લેવામાં આવેલું

જે તમને ગમ્યા છે ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે અર્પણ મહેડાના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું સવારના 10 વાગ્યે, ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

0: થયેલા એવો લાફીદાવીદ કરે કે લાફીદાવીદ કરે કે જુન અદમિયા
1: આદુપતે કરતા
0: કરતા હા ઓકર બોલે કે ચાલા કોન કોન ઓકર રેઝો હોય બા ઓકે આદુપતે કરે કે અબ જે ઉલઈ કો કે ઓકર માં બાપ હોય
1: તો ઓકે ચાલા
0: હા ઓકરો ચાહેલા એગો લાફીદાવીદ ડાલે કે ન તો કાલ બોલી હમ તો નહીં બોલે રહી હમર પરમિશન નહીં દે રહી હમર તો લઈકા છોટા અમી ને કિસી તો આદુપતે કર લે
1: ચાલા જાને કે કાહે આદુપતે કરત હોન સા ઓ કાહે દેવત હોન સા આદુપશો કે ઈ વજે ભી ચાલા જાને કે
0: સબ રીઝો ડાલે કે ચાલા જ્યાદા રીઝો આઈ જો ના આદુપતે કરતા ન ઓ બોલત હોય કાહે આદુપતે કરતા
1: હમ લઈકા ની બા હમ ઈ ખાતે ગો લઈકા આદુપતે કરે કોયા થા ઈ સકી બોલે
0: હા આ ઉ સકી બોલે હમ ખુશી હઈ કે એતે લે તેલ જાન પહેચાન બાઉ કે બડીલી મન અદમી હમ સમજી કે લઈકા ફૈકા નહીં બા તો ઓકે કુમા જે હમ કે કુમા જે કોનો ઓબ્જેક્શો નહીં બા ઓ કુમા જે ઉકર પેમિશો દેવતા ઉલ્લફી દેવદવા બના કે કે હમર લઈકા હ હમ કે ઓકે ઓકે ઓબ્જેક્શો નહીં બા કે ઈ મડમ હોયા મિશેવા આદુપતે કરી તો દેખલો હિયા કા કરલક ચાહત ઓકે જાય કે એગો કે હઈ લાકુ મે આવું એક હઈ કરે કે લાફીદાવીદ દે ચાહેલા માંગે કે ઓર ચાહેલા એગો મેમોરાન્ડમ ઓફ કન્સેન્ટ ઈ મેમોરાન્ડમ ઓફ કન્સેન્ટ જ્યાં દુનો લોક કે કુમા જે આક્ષેપતી હોય કે ચાહેલા કે હઈ લઈકવા એ તિલ કે દેવત હઈ ઉ આદુપતે કરી અબ જે એ કબ હોગલ તો ઉ જો નદમિયા આદુપતે કરતા ઉ લઈકવા કે અરે તો ચાલા બહુ છે દુખી મો કિસે શાદી કરે જઈ તો માંગેલા તો હરા
1: ના એગો લઈકા કે જબ આદુપતે કરત હો તો લઈકવા કે કોન કોન દુખી મો ચાહેલા
0: હા જો પહેલા ચિત્ત લઈકવા કે એક એગો દુખી મો હોય ઓકર તો હોય લાગે ને સાંસ પછી બીતા મિનેર બાક દે આઈ ડી સબ નહીં બા હે તો હા ને એગો ચિત્ત સારે બોલી કે આઈ ડી કે કબ આવત હે જનેલા અબ એગો લઈકા કિસે જન્મ હોયલા ઓકર એગો આઈ ડી મિલ જલા આજે જેને મોલ કહી દીકલા અરે કરલન સન તો એગો આઈડી નંબર પહેલે તો ફોલે મજે લઝવા મેં
1: 18 સાલ કે હોય તો
0: તો અબ નહીં અબ દિસ વીક ઉહી દિન હોય હું મજે કબ દીકલા અરે કરેલા એગો ની મેરો દે દેવલન સન અલે ઉ કે બાત નહીં કરતે સર અહીંયા દેખ બા ઉ લઈકવા કે ચાહેલા ઓકર લાગ દેને સંસવા ન તબ ન બતાઈ કે કોમ કા ઓકર નામ કોન છી નીકળ બા કૈસે હોલ બા અબ ચાહેલા આગ દેને સંસ જોન હો અદમિયા એગો કુપવા જો ઉ ઓકે મનબા આબદુપતે કરે કે ઉ લઈકવા કે ઓકે ચાહેલા પતિ હોય યા પત્ની હોય યા અકેલે હોય ઓકર લાખ દેને સાંસ ચાહેલા આર જે શાદી કરલે હોય તો ઓકર લાખ મયાજ ચાહેલા લાખ મયાજ ભી હો જાલા તો ઓકે ચાહેલા ઓકર કતે દાં ચીતે કતે દાં ચીતે ઓકર હઈ કે
1: યાની કે લાખ મયાજ ઓલો કે કતે દાં ચીતે
0: લાખ મયાજ દેખબા લાખ કદ હઈ લાખ દેને સાંસ ઓકર હઈ આ ચાહેલા એગો એ દાં ચીતે હઈ કે ઓકર આઈડી મે સબસે બડા ઓર ચીજ હ
1: એકર ઇલાવા ઓર
0: હા ઓકર સર્ટિફિકેટ દે મોરાલિટી કોન કાલિતે આદમી કે તું કુમા જે હઈ હો કે આ દુપતે કરત હો બસ કે આ તો જન્મે કરેલો દુનિયા મેં બહુ જ સા તારી લીધે કબ જમી કે પોગામવા મેં જે મિલી વક્ત કેટના ટ્રાફિક હોયેલા લઈકા કે વિષય મેં
1: અચ્છા અચ્છા એક બાંચી
0: કભી તો લઈકા કે કુમા જે આન કે ઉપેગાશો કરેલ સન ઓકર કુમા જે પહોંચી જો ઓ ગાન કમ હા એ ફે સબ નહીં દેખ જા મેં હઈ હે તે હી ખાતીન ચાહેલા દેખે કે એગો સર્ટિફિકેટ દે મોરાલિટી કે એ આદમીયા કોન કાલિતે આદમી હ એસી દેસા કેસ લાકુ કર લેબા દેસા કો દાને હોલબા તતે કોન સીઝ દે એગો આદમી કે જોન કો દાને કર લેબા એગો લઈકા કે યા એગો ઘર હક મ જે બ્રોવેલ હી એગો લાકા દે પોસ્ટિટ્યુશન ઉ મે કે આદમી હ ઉ જાકે ઓકી પે હઈ કરતા ઓ હઈ આદુપતે કરતા ઉ લઈકવા કે ત સીઝવા કહા દે બસ કે ઓકર સર્ટિફિકેટ દે મોરાલિટી મે બોલ દેવેલા કોન કાલિતે આદમી હઈ પછી જે હોય પ્રિવિયસ સપોઝ ચોરી બડકા ચોરી કરી લેવા ફુઈઝો કરી લેવા તો સર્ટિફિકેટ દે મોવા લીધી કબ દેવેલા ગુવેન મોગલ સે મિલેલા તો આ તો
1: લખલવા
0: સબ લખલવા જે કરી લેવા આર કો લોદવાસ પોપ હોય ક્લીન રેકોર્ડ હોય તો ઉમે બોલી ના કે દેખ એ તિલવા અબ એ દેય ચીજ દુનો ચાલા હો મા બગલ કે આર બાપ આર હેનો મા બગલ કે એગો સિંહે કરે કે કે દુનો કોસોત મે કરે એગો પાપીએ કુમા જે ઉ છો લાફીદા વિધવા મે કર લેવંસન આર જન સિઝુ અહીંયા કરી ચાલે ઉ કે સિંહા છી કાલ નઈ સકે બોલે કે હમ નઈ હમ નહીં કરલે હઈ ઇઝ ઇસ્ટર
1: એ એ સવાલ સે કબ કરી હિયા પર અમાલા ભી બોલત હો કે એગો જન જોડા બાજે સે કુબ્બા એગો લઈકા કે આદુપતે કરત હો જા ત જે આદુપતે કરતા ઓ કર કર મોગારીતે જન બા ઉ ઉ ચહેલા પ્રેઝન્ટે કરે કે ત જે જે કર લઈકવા હ ઓકરો ભી ચહેલા પ્રેઝન્ટે કરે કે
0: દુનો
1: દુનો કે